0: પ્રસ્થાન કર્યો હૈ. રાજ્યમાં 3 સીટા માથે રાજ્યસભા ચુનાવ વહેલા ઇન ખાતર 8 જૂન તઈ નામાંકન દાખિલ કર્યા જા સકે હૈ. 18 જૂન ને વોટ પડેલા ઓર ઉણી દિન નતીજા એલાન કર્યા જાવેલા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓર વેનેઝુએલારી કાર્યવાહક રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રીગેઝરી આજ નવી દિલ્હીમાં મુલાકાત વી. ઇન દૌરાન દોન્યો દેશારે બીચ ઉર્જા નિવેશ સ્વાસ્થ્ય ઓર ઓટોમોબાઇલ સમેત દૂજા હલકા માય ઇમદાદ બઢાબારી સંભાવના માથે વિચાર કર્યો ગયો. પૂર્વી હલકારા સચિવ રુદ્રેન્દ્ર ટંડન મીડિયા સુ બાતચીતમાં બતાયા કે ઇન બેઠકમાં ઉર્જા હલકારી સાંજેદારી કરવા માથે ખાસ રૂપું ચર્ચા કરી ગઈ. પ્રધાનમંત્રી શ્રી મોદીરો કાલ ગુજરાત ઓર દમન દોરારો કાર્યક્રમ હૈ. કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્યમંત્રી કિરણ રિજિજુ કયા કે શાસન વ્યવસ્થાને ચોખ્ખો બનાવવા ઓર જનહિત યોજનાવાને ચલાવવામાં પ્રૌદ્યોગિકી મહતી ભૂમિકા નિભાઈ હૈ. એનડીએ સરકારના 12 બરસ પૂરા હોબારે મોકે નહી દિલ્હીમાં આજ રાખ્યા સુધાર ઉત્સવમાં આ વાત કી ગઈ. શ્રી રિજિજુ કયા કે તકનીક ને કામમાં લેવા સુ મંત્રાલયરા લાભાર્થિયારા જીવનમાં બડો બદલાવ લ્યાવામાં ઇમદાદ મિલી હૈ.
1: ભારત કે કોને મેં બેઠને વાળા એક મહિલા ભી હમારા સ્કીમ કા લાભ ઉઠા કરકે જિંદગી મેં તો યે કિતના કે હમારા મિનિસ્ટ્રી કા સ્કીમ સે લોકો કા જિંદગી મેં બદલાવ આયા હૈ. 2047 મેં હમકો ટાર્ગેટ સેટ કરના હી હૈ ઓર જબ હિન્દુસ્તાન કા આઝાદી કા 100 સાલ પૂરા હોગા 2047 મેં કોઈ ગરીબ નહીં બચેગા હિન્દુસ્તાન.
0: સંઘ લોક સેવા આયોગ યુપીએસસી પરીક્ષા પ્રક્રિયાને ઓર સુરક્ષિત ઓર સાફગોઈ બનાવવા ખાતર ફેન્સ ઓથેન્ટિફિકેશન પ્રણાલી શરૂ કરી ગઈ હૈ. આયોગ ઇન્ડો સફલ ઇસ્તેમાલ હાલ હી માયવી સિવિલ સેવા ઓર ભારતીય વન સેવારી શરૂઆતી પરીક્ષા માય કર્યો. યુપીએસસી અધ્યક્ષ ડોક્ટર અજય કુમાર બતાયા કે ઇન્ડ્રે તહેત આવેદક ભરતી ટેમ ઉમેદવારી જો ફોટો અપલોડ કરી જાવે હૈ ઉનરો મિલાન કર દેખ્યો જાવે હૈ કે ઉણી અભ્યર્થી પરીક્ષા દેવા આયો હૈ. જાનિયા માનિયા ફિલ્મ નિર્માતા પહેલાજ નિહલાની આજ મુંબઈમાં દેવલોક વહે ગયા. વે 76 બરસ રહા. બરસ 1982 માં હથકડી ફિલ્મ આપરા કામરી શરૂઆત કરવા વાળા શ્રી નિહલાની આગિયા શોલા ઓર શબનમ આંખે દિલ તેરા દીવાના ઓર તલાશ સમેત કઈ નામજોગ ફિલ્મ બનાઈ. વે કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ રા અધ્યક્ષ ભી રહ્યા. ये समाचार आप आकाशवाणी रा जयपुर अजमेर केंद्रों सुन रिया हो. દેશ રી પહેલી ફ્લેક્સ ફ્યુલ યાત્રી કાર આજ લોન્ચ કરી ગઈ. ફ્લેક્સ ફ્યુલ વાહન પેટ્રોલ ઓર એથેનોલ રા મેલ સુ ચાલ સકે હૈ. યે 20 ઉન લેર 100 ફીસદી એથેનોલ ને ઇધન રા રૂપ માય કામ માય લે સકે હૈ. કેન્દ્રીય પેટ્રોલિયમ ઓર પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી ઓર કેન્દ્રીય સડક પરિવહન ઓર રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી નહી દિલ્હી માય ઇન્ડ્રી લોન્ચિંગ કરી. રાજસ્થાન ને ઉર્જા ખેતરમાં આત્મનિર્ભર બનાવવારા લગસ રહેતહેત બિજલી ઉત્પાદન નિગમ રિકાનીઓ કર્યા ગયા ચોખા પ્રદર્શન ને લેર ઉર્જા મંત્રી હીરાલાલ નાગર આજ જયપુરમાં પ્રેસ વાર્તા કરી. ઇન દૌરાન વણા પ્રદેશમાં બિજલી ઉત્પાદન આપૂર્તિ વ્યવસ્થા ઓર નવીકરણીય ઉર્જા પરિયોજનાવા માટે વિસ્તારો ચર્ચા કરી. શ્રી નાગર કિસાના ને દિનમાં બિજલી મુહૈયા કરાવવા ખાતર આ વાત કી. ઉર્જા મંત્રી કહ્યા કે રાજ્ય સરકાર હર ઘર હર ખેત તાઈ લગાતાર બિજલી પુગાવા ખાતર કોશિશ કરી હૈ.
2: જયપુર મે રૂપ ટોપ કઈ જગહ લગ રહા હૈ લેકિન વો દિન કે સમય જો રૂપ ટોપ લગ રહા હૈ વો વાપસ હમે ટ્રાન્સમિશન મેં આતા હૈ. એસે કઈ હમને જીએસએસ ચિહ્નિત કિયે હૈ જહાં હમારે પાસ વો ટ્રાન્સમિશન મેં વાપસ આતા હૈ તો વહી ઉસી જીએસએસ પર હમ બેટરી સ્ટોરેજ લગાએ ઓર ઉસકો વહી સ્ટોર કરે વહી ઉસકો ઉપયોગ કરે તાકી વો ટ્રાન્સમિશન પર હમારા જે પીક આવર્સ કે ટાઈમ લોડ પડતા હૈ જો વો ના પડે ઓર વો વહી ડિસ્ટ્રીબ્યુશન કે માધ્યમ સે વહી પર હી કા ઉપયોગ હો જાય ઇસ પર નિરંતર હમ કામ કર રહે હૈ.
0: દેશમાં સરકારી ભવના માથે સૌર ઉર્જા સંયંત્ર લગાવારા તય લગસરો 80% કામ હાલ તઈ પૂરો વહે ગયો હૈ. કેન્દ્રીય નવીન ઓર નવીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી આજ ન્યારા મંત્રાલય ઓર સંસ્થાના અહેલકારા સાગે બેઠક કરી. શ્રી જોશી સોશિયલ મીડિયા માથે બતાયા